આ ફીકા હેપી સ્ટેશન ફાર હોન હિન્દુસ્તાની રેડિયો હર એક કામ જો આપ રેડિયો કે સિરે કરાના હૈ કોન્ટેક્ટ કીજીએ હમારે ડોક્ટર સે યા ચલે આઈએ ડોક્ટર પર ખુલા રહેતા હૈ દોસ્તો રોઝાના ઓર આપકો માનના ચાહીએ ખાસ ફરમાઈ જરૂરી ખબર મૃત્યુ સમાચાર વગેરે વગેરે આપકે પાસ હૈ તો આપ શોક સે ચલે આઈએ ફાર હોન હિન્દુસ્તાની રેડિયો કે પાસ પિયા તુ અબ તો આજા આશા ભોસલે અરદીપ બર્મન કા મ્યુઝિક હૈ ઓર જબ ઐસા ગીત હૈ દોસ્તો પિયા તુ અબ તો આજા તો કૌન હો સકતા હૈ જો એ ગીત કો એક્ટ કિયા હોગા હેલન કે અલાવા ઓર કોઈ નહીં હો સકતા હૈ હેલન જિતેન્દ્ર આશા પરેખ યે સબ હી કામ કિયા ફિલ્મ કારવા નિહરી ઇન સીફ ઇન તક કા ફિલ્મ હૈ ઇસી ફિલ્મ કા સોંગ આશા ભોસલે કે આવાજ મેં આપ સુનેંગે